0: ગડી મેંદુર કોરી 11 ગડી 15 મિનિટ મી દિવેહી રાજ્ય ગાડુ
1: મી 18 હરમ મતેગે ઉમર ફરે ખાસ કરે ફા પ્રોગ્રામે મે પ્રોગ્રામ ગા 18 હરમ દર્શગે કુડકો દેના નોગળે અડા વાહ કરમ એકશી ગેમવે
2: હફતાગે વાહકા